0: कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बुनों ने आपनी बोन अंजलि
1: ने आपनी बोन जागृति नो
0: राम राम। किसान भाई बोन आप हमरी रहो आपड़ो सामुदायिक रेडियो वाक रेडियो 90.8 FM माते ने आप सबनु गणिमान स्वागत कर हूं अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में।
1: હવે કિસાન ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ ખેતીવાડીને એક ના વિષય ને હાથે આજના ના કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલિ બોન આપણે વાતે કરવા રહ ધાનની ખેતી ને બારે માં કે ધાનની ખેતી આપણે હરતે કરી શકે અને ધાનની ખેતી આપણે બદલે હરતે મહત્વપૂર્ણ હે તા વાતે તો આપણે કરંગા પણ કાર્યક્રમ ની શરૂઆત માં આપણે હામરેલા કે મોરે કર આપણી વાતે
0: તો ભાઈ બોનો આપ હમરતા રહેશું આપણો રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માં

0: કાર્યક્રમ ને માધ્યમ થકી વતાડી હે. આશા કરો હો કે હંગરી વાતે આપણે ભાઈ બુનો ને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટા તો પડો, પણ સાથે પહેલા હમરી લાયક ગીત ને મોરે પડો સૂટા
1: હવે.

0: અંજલિ પણ કીતા ઈશુ પૂરું નડસ કીધા દે પડા સૂટા ઉમ્મીદ કરે જે વાતે રહી એ આપણે કિસાન ભાઈ બોન ગમી હુંગા. કિસાન ભાઈ બોન આપને મારો આજનો કાર્યક્રમ ને અનમે સલાવારા ગીત સંગીત કેવા લાગ્યા એના બારે આપ રાય સુઝાવ આલી શકો આપણે અણા પતા માટે.
1: હવે ભાઈ બોનો લખી લો મારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો બોને ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એક ના વિષય ને હાથે તાર હુદી
1: રામ રામ રામ રામ.

ત્યાંથી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, મસૂરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बुनों ने आपनी बुन अंजलि
1: ने आपनी बुन जागृति नो
0: राम राम। किसान भाई बुन आप हमरी रहो आपड़ो सामुदायिक रेडियो वाग रेडियो 90.8 FM माते ने आप सबनु गणिमान स्वागत कर रहा हूँ अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में।
1: હવે કિસાન ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ ખેતીવાડીને એક ના વિષયને હાથે આજના ના કાર્યક્રમને માધ્યમ થકી અંજલી બોન આપણે વાતે કરવા રહ્યા ધાનની ખેતીને બારામાં કે ધાનની ખેતી આપણે હરતે કરી શકે અને ધાનની ખેતી આપણે બદલે હરતે મહત્વપૂર્ણ હે તો વાતે તો આપણે કરંગા પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે હામરેલા કિતને મોરે કર આપણી વાતે
0: તો ભાઈ બોનો આપ હમરતા રહેશું આપણો રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માં

અંજલિ પણ કીધા શુભરૂ નડસ કીધા તે પડા સૂટા ઉમેદ કરે જે વાતે રહી એ આપણે કિસાન ભાઈ બોન ગમી હું કિસાન ભાઈ બોન આપને મારો આજનો કાર્યક્રમ ને અનમે સલવારા ગીત સંગીત કેવા

0: રાખ્યા એના બારામાં આપ રાય સુઝાવ આલી શકો આપણે આના પતા માટે.
1: હવે ભાઈ બનું લખીલો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો બોને ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એક ના વિષય ને હાથે. તાર હુદી
2: રામ રામ રામ રામ.